ત્યારે ગ્રાન્ડ ફાઇલ પ્રોસેસિંગ પછી પાકાપાકી 25,000 ફાઇલ પ્રોસેસ ફાઇલ્સ ગ્રાન્ડ જિલ્લાર ગોટે મસદરે પ્રોસેસિંગ હેચી રાજસ્થાનરે દેખે લક્ષ 9,000 ફાઇલ મોટા ઓવરઓલ રાજ્ય પછી હેચી તાબે 25,000 ફાઇલ ગ્રાન્ડ જિલ્લાર ગોટે પછી નિશ્ચય એકા જો તો અસમસરો અમે પ્રયાસ આરંભ કરતું ઓર પ્રત્યેક કાર્યાલયરે ઓસવાસ ઇમ્પ્લિમેન્ટેશન નેટવર્ક કરવા પાઈ સે નિશ્ચય તો અમે સફળતા પાઈશું.